0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11.
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાં અહીંથી જોડાયા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ફરિયાદ, જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 15મી સપ્ટેમ્બર ને આજે છે ગણેશ ચતુર્થી અને સ્ટુડિયોની ગલેડમાં સવારના 10 વાગી ચૂક્યા છે. ને અમારા તરફથી તમને બધાને ગણેશ ચતુર્થીની ઘણી ઘણી શુભકામનાઓ. ને આજે આપણે સ્પેશિયલ વાત કરીશું ગણેશજીના અંગોની, કે ભાઈ ગણેશજીના અંગો છે અલગ અલગ મહત્વ દર્શાવે છે ને એમાંથી આપણને શું શીખવાનું મળે છે. તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ ગણેશજીના ચરણોમાં, હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિત અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધીને આપણે કહીએ તો ભાઈ ગણેશજીને સૌથી પ્રિય છે મોદક અને લાડુ અને ભાઈ સ્વીટ તો બધાને જ પસંદ હોય છે તો આપણે તમને આજે કહ્યું કે આજે આપણે જાણીશું ગણેશજીના અંગોની વિશે તો ચાલો આપણે જાણીએ ભાઈ ગણેશજીનું મોટું કપાળ દર્શાવે છે કે ભાઈ એનો અર્થ એ છે કે મોટું કપાળ વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને ગણેશજીનું મોટું કપાળ એ પણ દર્શાવે છે કે વ્યક્તિએ હંમેશા માટે પોતાની દ્રષ્ટિકોણને વિશાળ રાખવી જોઈએ તો ચાલો સુંદર મજાનું એક ભજન લઈ લઈએ અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવ્યું છે

આપણે વાત કરીએ ગણેશજીના મોટા કાનની, તો મોટા કાન આપણને શીખવાડે છે કે ભાઈ બધાનું ધ્યાનથી સાંભળવાનું અને ઉડાણપૂર્વક ગ્રહણ કરવાનું એ આપણને સૂચના આપે છે. એટલે કહેવાય છે ને ગણેશજીના મોટા કાન આપણને એ દર્શાવે છે કે ભાઈ આપણે લાઈફમાં બધાનું ધ્યાનથી સાંભળવાનું અને જે સાંભળવા જેવું હોય તે લાઈફમાં ઉતારવાનું. તો ચાલો એની સાથે આગલું ભજન લઈ લઈએ તમારા માટે.

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ ગણેશજીના એક દાંતની, તો ભાઈ એક દાંત આપણને લાઈફમાં, જીવનમાં, એટલે કે સકારાત્મક બાબતોને અપનાવવાની અને નકારાત્મકતાને ત્યાગ કરવાની શક્તિ આપે છે. એટલે એક દાંતમાંથી પણ આપણને શીખવાનું મળે છે કે ભાઈ સકારાત્મક જે પોઝિટિવિટી છે તે આપણે સ્વીકારવાની અને જે નકારાત્મક જે નેગેટિવિટી છે એને દૂર કરવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. તો ચાલો ગણેશજીના ભજનની સાથે આપણે ગણેશજીનું ધ્યાન ધરતા આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું ભજન.

શ્રોતો, જ્યારે આપણે ગણેશજીની વાત કરી રહ્યા છીએ, ગણેશજી છે વિઘ્નહર્તા દેવતા છે, અને ગણેશજી તમારા ઘરે બધાના વિઘ્ન સંકટ દૂર કરે એવી અમારા તરફથી તમને બધાને ગણેશજીની, ગણેશ ચતુર્થીની ઘણી ઘણી શુભકામનાઓ, અને એની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને ગણેશજીના સુંદર ભજનોનું આપણે સ્મરણ કરીએ.

તો જ્યારે ગણેશજીને આપણે મોટા પેટની વાત કરીએ તો મોટું પેટ આપણને દર્શાવે કે જીવનમાં સારા ખરા અનુભવો અને દુઃખોને ખુશીઓથી શાંતિથી પચાવવાની આપણે ક્ષમતા ધરાવી જોઈએ. કારણ કે જ્યારે આપણે લાઈફમાં ઘણા બધા ઊંચા નીચા પડાવમાંથી આપણે પસાર થતા હોય છે, કોઈ વાર સુખ આવે છે, કોઈ વાર દુઃખ આવે છે, પણ ગમે તેવી પરિસ્થિતિ હોય તેને આપણે સારી રીતે અને શાંતિથી પચાવી લેવાનું આપણને એમાંથી શીખ

જ્યારે આપણે વાત કરીએ ગણેશજીના ચાર હાથોની, તો ભાઈ ચાર હાથો આપણને દર્શાવે છે કે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ ચારે અંતઃકરણના સ્વામી હોવાનું સૂચવે છે. એટલે કે જ્યારે આપણા લાઈફમાં કંઈક મુસીબતો આવે છે તો ભાઈ બુદ્ધિ, મન અને અહંકાર અને ચિત્તને આ ત્રણેય ચારેય વસ્તુને જ્યારે આપણે દૂર કરીએ છીએ ને ત્યારે આપણે સારી રીતે આગળ વધીએ છીએ. તો ચાલો આપણે પણ આપણા કાર્યક્રમમાં આગળ વધીએ અને ગુજરાતી ગીતોની મજા માણીએ.

આપની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે અને એમને તમારા તરફથી તમને ફરી ફરી ગણેશ ચતુર્થીની ઘણી ઘણી શુભકામનાઓ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.